0: વિસારીએ
1: વિસારીએ એ વડદાતા જે અગન મે હાર પહોંચાવે
0: ઓસનું કે પહોંચા સકી જિસનું આપણી લીવ લાવે
1: આપણી લીવ આપે લાવે ગુરમુખ સદા સંભાલીએ
0: કહે નાનક એ વડદાતા સો ક્યું મનો વિસારીએ
1: જેસી અગન ઉદર મે તેસી બહાર માયા
0: માયા